0: પથ્થરી વનસ્પતિ બને. વનસ્પતિ ને થોડી જ્યાં પ્યાસ લગતી હે પાણી ચાહીદા, ક્યું જાગી હે. પથ્થર તે ટોટલી સુતા હોયા સી, જાગે દીયા લોડા આવતી, સુતે દીયા લોડા નહીં આવતી. વનસ્પતિ ની લોડ પાણી ચાહીદા, પ્યાસ પેદા હો ગઈ. હજારા લખા સાલ ની લંબી યાત્રા તો બાદ વનસ્પતિ જિસ શકલ વિચ પ્રગટ હોય ઓ હૈ પશુ તે પક્ષી. હું નિરે પ્યાસ નહીં, ભૂખ ભી લગતી હૈ. નિરે પાણી નાલ શેર નું નહીં જવાયા જા સકતા, માસ ભી ચાહીદા. નિરા પાણી નાલ ગૌ નું નહીં જવાયા જા સકતા, ઘાસ ભી ચાહીદી. પ્યાસ ભી લગતી હૈ, ભૂખ ભી. આવાજ ભી આ ગઈ પશુઆ કોલ, આવાજ ભી આ ગઈ. લખા સાલ ની લંબી યાત્રા તો બાદ મેં જલ્દી જલ્દી બયાન કર રહ્યા, એ પશુ જે શકલ ને પ્રગટ હોય ને એનો કહેને મનુખ. એદા મન પશુ નાલો જ્યાદા વિકસિત હો ગયા, વનસ્પતિ નાલો જ્યાદા જાગ્યા, એદિયા લોડા ભી જ્યાદા જાગ્યા જો જ્યાદા. પશુ નાલો એદિયા લોડા જ્યાદા ને, પશુ ની સમાજિક જિંદગી નહીં હૈ, પશુ ની રાજનૈતિક જિંદગી નહીં હૈ, પશુ ની ધાર્મિક જિંદગી નહીં હૈ, મનુખ ની હૈ. જ્યાદા જાગ્યા, જ્યાદા જાગ્યા, એદિયા સમસ્યામાં ભી જ્યાદા ને. ઓર એજ કહે દઈએ, સારે પશુ સુખી ને, દુઃખ દે કેવલ મનુખ જી રહે, ક્યુંકિ જ્યાદા જાગ્યા. એનું અસલિયત દા થોડા બહુત જ્યાદા પતા ચલ ગયા. પર જેમે વનસ્પતિ તે પથ્થર રસ્તે દે છે ને, પશુ ભી રસ્તે દે છે ને, મનુખ ભી અજે રસ્તે દે છે. મનુખ દા પરમાત્મા હોણા બાકી હૈ ભાઈ. પ્રાપ્ત માનુખ દે હુરિયા, ગોબિંદ મિલન કી એ તેરી વરિયા. અસી સારે ને સારે પડાવ દે છા, જીતને ચિર તક ગોબિંદ નહીં હો ગયા રસ્તે ચી. ગોબિંદ કેવે હોઈ ગયે, પ્રભુ કેવે હોઈ ગયે. મેં આપણે વક્તાઓ ને ઇથે સમાપ્ત કરના, ક્યુંકિ મેં 10 મિનિટ જ્યાદા લે ગયા, તે હોર સમય દી મેં ઉલ્લંઘના નહીં કરની. થોડે નેડે દૂજે ગુરુદ્વારા સાહેબ દે 118 મેં 2 દિન હાજરી ભરની હૈ, 29-30 ઓદો મેં ખોલણ દી કોશિશ કરાંગા. પ્રકૃતિ ને પથ્થર નું વનસ્પતિ બનાયા, પ્રકૃતિ ને વનસ્પતિ નું પશુ પક્ષી બનાયા, પ્રકૃતિ ને પશુ પક્ષી નું મનુખ બનાયા. પણ પ્રકૃતિ મનુખ નું પરમાત્મા નહીં બનાયેગી, મનુખ સ્વયં કોશિશ કરે. આપણા હાથે આપણા આપે હી કાજ સવારીએ, મનુખ નું સ્વતંત્ર છોડ દેતા હૈ. પ્રકૃતિ ને મનુખ નું સ્વતંત્ર કરી દેતા હૈ, કર્મ લઈ સ્વતંત્ર. તુસી આખો નહીં એવી બજે હોય, ફિર સત્સંગ કરણ ની લોડ હી નહીં, કથા કીર્તન ની લોડ હી નહીં, સ્વતંત્ર હૈ. ભૂખા મર જાયેગા શેર, ઘાસ નહીં ખાયેગા. ભૂખી મર જાયેગી ગૌ, માંસ નહીં ખાયેગી. ઓદા તે ખાણા પીણા ભી બજે હોયા હૈ, મનુખ દા ખાણા પીણા બજે હોયા ને. હજારા તરહ દે પકવાના દા જન્મ દાતા હૈ, સિર્ફ ભારત વિચ હજારા તરહ દે ખાણે ને. બંગાલિયા દા ખાણા હોર, ગુજરાતિયા દા હોર, તમિલનાડ મહારાષ્ટ્ર લોકાં દા ખાણા હોર, પંજાબીયા દા હોર, કશ્મીરિયા દા હોર. ચાઇનીઝ ફૂડ અલગ હૈ, યુરોપિયન અલગ હૈ, દુનિયા વિચ હજારા તરહ દે ખાણે, ક્યું મનુખ સ્વતંત્ર હૈ.
1: You're listening to KRPI 1550 Radio, Ferndale, Washington. ਗੁਰਬਾਣੀ ਸ਼ਬਦ ਕਥਾ ਕੀਰਤਨ ਸੁਣਨ ਵਾਸਤੇ ਸੁਣਦੇ ਰਹੋ ਰੇਡੀਓ 1550 AM. ਸੰਤ ਮਸਕੀਨ ਜੀ, ਭਾਈ ਪਿੰਦਰਪਾਲ ਜੀ, ਭਾਈ ਠਾਕੁਰ ਸਿੰਘ ਅਤੇ ਕਈ ਹੋਰ ਗਿਆਨੀ ਤੇ ਮਹਾਕਵੀਆਂ ਦੀਆਂ ਕਥਾਵਾਂ ਸੁਣਨ ਵਾਸਤੇ ਟਿਊਨ ਇਨ ਕਰੋ 1550 AM ਰੇਡੀਓ ਸਟੇਸ਼ਨ.
2: ਪੰਜਾਬੀਆਂ ਦਾ ਇੱਕੋ ਇੱਕ ਹਰਮਨ ਪਿਆਰਾ ਗਰੋਸਰੀ ਸਟੋਰ ਫਰੂਟੀ ਕੈਨਾ, ਜਿਨ੍ਹਾਂ ਦੇ ਪ੍ਰਾਈਸਿਸ ਹੋਲਸੇਲ ਨਾਲੋਂ ਵੀ ਘੱਟ ਹਨ. ਫਰੂਟੀ ਕੈਨਾ ਦੀ ਨਵੀਂ ਲੋਕੇਸ਼ਨ ਸਾਊਥ ਸਰੀ ਵਿੱਚ ਖੁੱਲ ਗਈ ਹੈ, 2990152 ਸਟਰੀਟ. ਇਸ ਹਫਤੇ ਦੇ ਲੌਂਗ ਵੀਕਐਂਡ ਸਪੈਸ਼ਲਸ ਹਨ 30 ਜੁਲਾਈ ਤੋਂ 5 ਅਗਸਤ ਤੱਕ. ਲਾਲ ਗੰਡੇ 25 ਪਾਉਂਡ ਦਾ ਬੈਗ 19.98 ਦਾ, 4 ਕਿਲੋ ਟੈਲਫੋਲ ਮੈਂਗੋਜ 15.99 ਦਾ ਬਾਕਸ, ਅਤੇ ਬਿਨਾਂ ਬੀਜ ਵਾਲਾ ਹਦਵਾਣਾ 68 ਸੈਂਟਸ ਨੂੰ ਪਾਉਂਡ.
3: ਜ਼ਿੰਦਗੀ ਦੇ ਹਿਸਾਬ ਕਿਤਾਬ ਵਾਂਗ ਬਿਜ਼ਨਸ ਦਾ ਹਿਸਾਬ ਕਿਤਾਬ ਵੀ ਬਹੁਤ ਔਖਾ ਹੈ. ਪਹਿਲਾਂ ਮੈਨੂੰ ਵੀ ਇਹੀ ਲੱਗਦਾ ਸੀ, ਪਰ ਜਦੋਂ ਮੈਨੂੰ ਬਾਦ ਅਕਾਊਂਟਿੰਗ ਦੇ ਜਸਵੀਰ ਸਿੰਘ ਬਾਦ ਹੋਰਾਂ ਬਾਰੇ ਪਤਾ ਲੱਗਾ, ਉਦੋਂ ਤੋਂ ਮੈਂ ਟੈਂਸ਼ਨ ਫ੍ਰੀ ਹੋ ਗਿਆ. ਜਿਨ੍ਹਾਂ ਨੂੰ ਹੈ 30 ਸਾਲ ਤੋਂ ਵੀ ਵੱਧ ਦਾ ਤਜੁਰਬਾ, ਟੈਕਸ ਪੇਪਰ ਫਿਲ ਕਰਨੇ ਹੋਣ, ਬੁੱਕ ਕੀਪਿੰਗ ਹੋਵੇ ਜਾਂ ਕਿਸੇ ਵੀ ਤਰ੍ਹਾਂ ਦਾ ਫਾਰਮ ਭਰਵਾਉਣਾ ਹੋਵੇ, ਤਾਂ ਅੱਜ ਹੀ ਸੰਪਰਕ ਕਰੋ ਬਾਦ ਅਕਾਊਂਟਿੰਗ ਦੇ ਜਸਵੀਰ ਸਿੰਘ ਬਾਦ ਹੋਰਾਂ ਨੂੰ. ਕਾਲ 604-325-8370, 604-325-8370.
4: Need help navigating our ever-changing real estate market? Grudel Baud of Remax Real Estate Services.